નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે શુક્રવાર, તારીખ 12 જૂન અને 2026, શક સંવંત 1948, વિક્રમ સંવંત 2082, અધિક જેઠ વદ 12. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. શ્રોતા મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે એવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગળ ધ્વનિથી કરીએ.

ભક્તિ એટલે આત્માની લાગણી. ભક્તિ એ કોઈ પદ્ધતિ નથી, પણ જીવવાનો એક ભાવ છે. ભક્તિ એ અભિવ્યક્તિ નહીં, અંતરનો અભ્યાસ છે. પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ હેમુ ગઢવીના સ્વરમાં ગીત. રચના છે જેસલની.

શ્રોતા મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: અત્યારે 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય, વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ. વક્તા ડોક્ટર કુમારપાળ દેસાઈ.
1: વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ. વ્યસ્તતા અને વ્યર્થતા વચ્ચે આધુનિક જીવન કેવું આમ તેમ ફંગોળાઈ રહ્યું છે. વ્યસ્તતા એ આજના યુગના માનવીને લાગેલો અભિશાપ છે. રોજિંદા કાર્યોને માટે અપરંપાર સમય બચાવતી શોધો થઈ કે જેથી કલાકોનું કામ થોડી વારમાં થઈ જાય, પરંતુ માણસના જીવન પર એવી અનેક બાબતો ઘેરાઈ ગઈ કે જેને પરિણામે એનું આયુષ્ય લંબાતું જાય છે અને તેમ તેમ એની વ્યસ્તતા વધુ ઘેરી બને છે. એક સમયે ખાટલા પર બેસીને પરિવાર સાથે ટોળ ટપ્પા મારતા હતા કે પછી ગામના ચોરે બેસીને થોડી હળવાશભરી વાતો થતી હતી, નગરમાં પણ નિરાંત હતી. આજે એ દ્રશ્યો વિસરાઈ ગયા છે અને માણસ પાસેથી સમયની મોકળાશ છીનવાઈ ગઈ છે. એકસાથે અનેક કામોના એના માથા પર રહેલા બોજાને કારણે એ બિચારો માથું ઊંચું કરી શકતો નથી. પરિણામે એવું આવ્યું છે કે હવે માણસ ઘડિયાળને ચલાવતો નથી, પણ ઘડિયાળ માણસને દોડાવે છે. કેટલાક સમયને નિષ્ઠુર, નિર્દય સર્વખત્યાર તરીકે ઓળખાવે છે, જે વ્યક્તિને સહેજે પલાઠી વાળીને બેસવા દેતો નથી અને વ્યક્તિ દિવસ પૂરો થતાં થાકીને સાવ લોથપોથ થઈ જાય છે અને પછી જ એને આરામ લેવાની અનુમતિ આપે છે. કેટલીક વ્યક્તિઓ એવી ફરિયાદ કરતી હોય છે કે તેઓ એટલા બધા કામમાં ગૂંથાયેલા છે કે રાત દિવસ મહેનત કરવા છતાં એમના કામને પહોંચી વળતી નથી. જો તમે અનેક કામના બોજા હેઠળ દબાઈ ગયા હો તો તમારે એ પ્રત્યેક કામનો વિચાર કરવો જોઈએ અને એ દરેક કામમાંથી શું પ્રાપ્ત થાય છે એનું ચિંતન કરવું જોઈએ. જો આવું ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વ્યક્તિની મોટાભાગની પ્રવૃત્તિઓ વ્યર્થ હોય છે. એ બિનજરૂરી પ્રવૃત્તિનો પ્રારંભ કરીને એક પછી એક બિનઆવશ્યક પ્રવૃત્તિને નિમંત્રણ આપે છે અને આવી રીતે અનાવશ્યક પ્રવૃત્તિઓની પરંપરા એના જીવનમાં સર્જાઈ જાય છે. આ વ્યર્થ પ્રવૃત્તિનું નિયંત્રણ કઈ રીતે કરવું, એના માટેનો માપદંડ કયો, એ યોગ્ય છે કે ત્યાજ્ય છે, એ નક્કી કરવા માટેનું મૂલ્યાંકન શું, એ મૂલ્યાંકન કરવા માટે કોઈ માર્ગદર્શકનો કે કોઈ બોધગ્રંથનો આશરો લેવાની જરૂર નથી. સ્વયં તમારી પાસે જ મૂલ્યાંકન પદ્ધતિ છે. આ મૂલ્યાંકનનો માપદંડ છે તમારા જીવનનો હેતુ. જે કાર્ય કે પ્રવૃત્તિ તમારા જીવનના હેતુને ઉપકારક હોય એને ચાલુ રાખવા જોઈએ અને અનુપકારક હોય એને દૂર કરવા જોઈએ. મોટેભાગે એવું બને છે કે માનવીના જીવનનું ધ્યેય જુદું હોય છે અને એની પ્રવૃત્તિઓ સાવ ભિન્ન દિશામાં ચાલતી હોય છે અને પરિણામે એ સતત વસવસો કરતો રહે છે કે મારા મનમાં આવું કરવાની ઈચ્છા છે પણ હું કરી શકતો નથી. ક્યારેક એ કહે છે મારે આ માર્ગે જવું હતું પણ દુર્ભાગ્ય હું એ પ્રત્યે એક ડગલું પણ માંડી શક્યો નહીં. જીવનની સ્થિતિ અને જીવનના પ્રયોજન વચ્ચેની ખાઈ આ રીતે વધુને વધુ મોટી થતી જાય છે અને પરિણામે એક સમય એવો આવે છે કે વ્યક્તિ વ્યર્થ પ્રવૃત્તિઓના બોજ નીચે નિશાસા નાખીને જીવે છે. જીવનમાં મારી ઈચ્છા તો આમ હતી પણ આમ કરવું પડે છે એવી ગ્લાની વારંવાર પ્રગટ કરે છે. આપણે એ હકીકત સ્વીકારી લેવી જોઈએ કે આપણા જીવનમાં આપણે એક જ પ્રયોજન રાખી શકીએ. વ્યક્તિની શક્તિ અને આયુષ્ય બંને મર્યાદિત છે અને તેથી એક ધ્યેયને પહોંચવા માટે એની પાસે માંડ પૂરતો સમય હોય છે. માત્ર અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ જ એકથી વધુ ધ્યેયો સિદ્ધ કરી શકે છે, પરંતુ આવી વ્યક્તિ ઘણી ઓછી હોય છે. અને આથી જ જો જીવનના લક્ષ્યને ત્રાજવે તોડીને આવનારી પ્રવૃત્તિઓમાં વ્યક્તિએ ઝંપલાવવું જોઈએ. જો એમ નહીં કરે તો જીવનની નદીમાં લગાયેલી ઊંચી છલાંગથી નદીના પાણીની નીચે રહેલા પથ્થર સાથે એનું માથું અફડાશે.
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા અંતર્ગત લઘુકથા વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ. વક્તા હતા ડોક્ટર કુમારપાળ દેસાઈ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, શરૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ પ્રોફેસર ફિલ્મનું ગીત ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે શંકર જયકિશને.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: દીક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતા ના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: સહેનાઈ ફિલ્મ નું ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે આશા ભોસલે. ગીતને સંગીત આપ્યું છે રવિએ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમના અંતે શંકરજી કિશનના સંગીત સાથે સાંભળીએ સૂરજ ફિલ્મનો ગીત. ગીતને સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ.

સૂરજ ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા મોહમ્મદ રફી. મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ચારેય ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસી પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. બિનહરીફ વિજેતા થયેલા મુકેશ રાઠવાએ આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ.
0: વિજેતા થયેલા ચારેય ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકૈયા, નરરિયા, મેરમિલાબેન બાર અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું છે. વર્ષ 2025

0: માં અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ નજીક જ બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને અન્ય 19 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે તત્કાલીન સ્થિતિ અંગે વાત કરતા આમ જણાવ્યું.
1: तुरंत इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुँची. तो वहाँ देखा तो डेड बॉडीज को उस टाइम एम्बुलेंसेज वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत ग्रीन कॉरिडोर हमने एस्टेब्लिश किए, काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज के साथ भी हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो, डॉक्टर्स ने भी बहुत अच्छा काम किया.
0: સિવિલ હોસ્પિટલ નજીક થયેલા દુર્ઘટનાને યાદ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ આ મુજબ જણાવ્યું.
2: 71 જેટલા દર્દી આવેલા, એનું મેનેજમેન્ટ પત્યું. કલાક પછી તો કોઈ દર્દી આવ્યો જ નથી. બર્ન્ડ આઉટ બોડીઝ જેને પીએમમાં શિફ્ટ કર્યા, પીએમ રૂમમાં, અને એકમાત્ર સોલ્યુશન આઈડેન્ટિફિકેશન કરવા માટેનું હતું ડીએનએ મેચિંગ. એટલે સરકાર તરફથી ઇમિડિયેટલી ડેપ્યુટ બી કરવામાં આવ્યા, અને એટલે કે 3 અલગ અલગ જગ્યા પર એક ટીમ કામ કરી રહી હતી. ઉપરી અધિકારીના ગાઈડન્સમાં, સરકારના ગાઈડન્સમાં, પોલીસ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન, એનજીઓ, જેટલા પણ લોકો, એમ કહીશ ને કે 110 એકરમાં હતા, એવું કરવા માટે તત્પર બધા જ લોકો એમની સાથે જોડાયા.
0: પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ ફર્નિચર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પોરબંદર આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ ઇન વઢવાણ સિટી નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના પ્રતિબિંબરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત વિશેષ આર્થિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે જણાવ્યું કે દહેજ સેઝ કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ, માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં 4થું સ્થાન ધરાવે છે.
3: दहेज एसीजेड डीएमआईसी कॉरिडोर और पीसीपीआई रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफी संभावनाएं हैं जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफी ज्यादा संभावनाएं हैं. दहेज का काफी महत्वपूर्ण स्थान है देश के अदर एसीजेड में, और ये 4th नंबर एसीजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका 4th नंबर दहेज एसीजेड का स्थान है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ _BID ને ફોલો કરશો. બાર વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત જામનગર શહેરમાં 14 જૂન સુધી પ્રગતિપથનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ સાધ્યો.
4: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના, વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે પાર પડે, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળક શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે.
0: રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજથી 20 જૂન સુધી સવારે 9 વાગે જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 9 તાલુકા તેમજ પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્મા નગરપાલિકા વિસ્તારોમાં પણ

0: વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરો યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી 20 જૂન સુધી જનભાગીદારી અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની આવક થઈ છે, જેનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું હતું. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજા ગ્વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વિશ્વની 2 સૌથી મોંઘી અને દુર્લભ કેરી જાપાનથી પ્રખ્યાત મિયાઝાકી કેરી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે. માર્કેટયાર્ડમાં તેઓ મિયાઝાકીના 3 નંગ અને નૂરજહાંના 2 વિશાળ ફળો લાવ્યા હતા. દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર 7000 કરોડે પહોંચ્યું છે. બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે બનાસ બેંકે નાણાકીય વર્ષ 2025-26માં 25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
1: અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લોકોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે. બેંકે એના સભાસદ મંડળીઓને 9% ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે. અને
0: અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 યોજાશે. આજથી 15 જૂન સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાનારી આ સ્પર્ધામાં 844 એન્ટ્રી નોંધાઈ છે. 4 દિવસીય સ્પર્ધામાં કુલ 2,90,000 રૂપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. આજથી આગામી 2 દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ છીએ આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની એક ઝલક.

7:25 સાંભળશો ભક્તિ સંગીત, ગુજરાતી સમાચાર 7:45 અને બરાબર 8 વાગ્યે સાંભળશો સમાચાર પ્રભાત.

8:15 રજૂ થશે ચિત્રપટ સંગીત. ત્યારબાદ 8:30 થી 10 વાગ્યા સુધી રજૂ થશે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર રજૂ કરવામાં આવશે. શ્રવણ માધુરી કાર્યક્રમ આપ સાંભળશો 10:30, ત્યારબાદ 12:30 સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

12:30 મહિલા જગત કાર્યક્રમ, 1 વાગ્યે હિન્દી અને અંગ્રેજી સમાચાર, 1:30 સુગમ સંગીત, 1:20 પ્રાદેશિક સમાચાર અને 1:30 જય જવાન કાર્યક્રમ અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો.

બપોરે 2 વાગીને 15 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર, ત્યારબાદ સાંજના 5 વાગ્યા સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. સંગીતનો આનંદ માણી શકશો સાંજે 5 વાગીને 5 મિનિટે કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં.

5:30 રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 6 વાગ્યે સાંભળશો પોપ સંગીત. અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત યુવાણી કાર્યક્રમ 6:30.

0: 7:50 રજૂ થશે ગુજરાતી સમાચાર, ત્યારબાદ રાત્રિના 11 હિન્દી સમાચાર અને અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો. તો મિત્રો, આ હતી આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા.
1: દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર પ્રફુલ દેવાના કંઠે આ ભક્તિ સંગીત.

0: ગાયક કલાકાર પ્રફુલ્લ દવેને આપ સાંભળી રહ્યા હતા.
1: ભગુ, ડરીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: કાર્યક્રમના અંતે સાંભળીએ નરસિંહ મહેતાની રચના પ્રફુલ્લ દવેના કંઠે.

ગાયક કલાકાર પ્રફુલ્લ દવેને આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર થોડી જ વારમાં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ રાજ્યોને એક જિલ્લો એક ઉત્પાદન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ નિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભારતીય લશ્કરી એકેડમી દહેરાદૂનમાં 158માં નિયમિત અભ્યાસક્રમ અને 141માં ટેકનિકલ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પાર્સિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આસામ નાગાલેન્ડ સરહદ પર ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે કેન્દ્ર અને આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય

0: ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી શાહે તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
1: આજ હમ સબ એક ઐતિહાસિક ક્ષણ કે સાક્ષી હો રહે છે. ઓઇલ ઓર નેચરલ ગેસ કી એક્સપ્લોરેશન કી સંભાવનાએ બઢીગી, મિનરલ કી ભી ખનન કી સંભાવના ખડી હોતી હૈ. દોનો રાજ્યોને એ નિર્ણય કિયા 50-50% કરકર ભારત કે તેલ કે ઉત્ખનન મે બાધા ન બને, ક્યુંકિ યે રાષ્ટ્રીય સંપદા હૈ ઓર મુજે લગતા હૈ કી યે ભાવ બહોત મહત્વપૂર્ણ હૈ.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝર્લેન્ડના બે દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત સ્વિટ્ઝર્લેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભારત યુરોપિયન મુક્ત વેપાર સંગઠન EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારના અમલીકરણ દરમિયાન મંત્રી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાની તકો પર ચર્ચા કરશે અને ગાઢ આર્થિક સહયોગ માટેના માર્ગો શોધવા માટે ઝ્યુરિચમાં સ્વિસ કંપનીઓ અને રોકાણકારો સાથે પણ વાતચીત કરશે. સરકાર અને જળમાર્ગ મંત્રાલયે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની પરિસ્થિતિ વચ્ચે દરેક ભારતીય નાવિકની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નાવિકોની સુરક્ષા માટે જહાજ સંચાલકો અને શિપિંગ કંપનીઓને પ્રવર્તમાન દરિયાઈ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે. ભારતીય અને વિદેશી જહાજોમાં સેવા આપતા તમામ ભારતીય નાવિકોને ઉચ્ચતમ સ્તરની સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે વિદેશમાં તમામ સંબંધિત મંત્રાલયો, એજન્સીઓ અને મિશન જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયસર સહાય અને સહાય સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાવિકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંદેશાવ્યવહાર ચેનલો અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓ 24 કલાક માટે કાર્યરત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ IDFC બેંક છેતરપિંડી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હરિયાણાના વિકાસ અને પંચાયત નિયામકના કાર્યાલયમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ નરેશકુમારની ધરપકડ કરી છે. તેમની મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં હરિયાણા સરકાર, ચંડીગઢ વહીવટીતંત્ર અને IDFC ફર્સ્ટ બેંક સાથે જોડાયેલી બે ખાનગી શાળાઓના બેંક ખાતાઓમાંથી 6,045 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ આજથી શરૂ થશે, જેમાં યજમાન ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ફાઇનલ 5 જુલાઈએ પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય મહિલા ટીમ આવતા રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. મેક્સિકો સિટીમાં ફિફા વર્લ્ડ કપ 2026નો ગઈકાલ રાત્રે ભવ્ય ઉદઘાટન અને રંગારંગ સમારંભ સાથે પ્રારંભ થયો છે.
2: फीफा विश्व कप का ये अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीम भाग ले रही हैं. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. टूर्नामेंट में 12 ग्रुप हैं. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष दो टीम सीधे नॉकआउट चरण में प्रवेश करेगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले शामिल होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से મુકેશ કુમાર બલ.
0: તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતે બી ધીરજ અને કુમકુમ મહોદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા રામબન જિલ્લામાં રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44ના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 12 જૂનથી 17 જૂનની રાત્રે નાથશ્રી અને નવયુગ ટનલ વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત રહેશે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીમાં સમારકામનો હાથ ધરવામાં

0: આપવામાં આવી રહ્યું છે. વાહનો કાર્યસ્થળની નજીક ફસાઈ ના જાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓએ હાઇવેની બંને બાજુએ વધારાની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
1: આજના અખબારોમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે, ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસી, અકસ્માતનો અંતિમ અહેવાલ એક વર્ષની મુદતમાં આવી શક્યો નહીં, એન્જિન તપાસ હજી અધૂરી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અમેરિકાના હુમલામાં 3 ભારતીયના મોત, 4 દિવસમાં 3જો ભીષણ હુમલો. ગૃહિણીઓ માત્ર હોમ મેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા છે, સુપ્રીમ કોર્ટ. નવગુજરાત સમય પ્રથમ પાને લખે છે, ખડકે, ખેરા, ભાજપના પુનિયા, તરુણ ચૂક સહિત 24 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા, મમતાના ગઢમાં ગાબડું, તૃણમૂલ કોંગ્રેસના વધુ 2 સાંસદોના રાજીનામાથી દિલ્હી સુધી ભૂકંપ. ગુજરાત સમાચાર લખે છે, મોંઘવારી તો મને બહુ ગમે છે, ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો. અને સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પ્લેન ક્રેશમાં સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનશે. સૌથી મોંઘી 3 લાખની કિલો જાપાનીઝ કેરીના ભારતમાં 1700 જ ઉપજ્યા. ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ, 23 થી 26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ IDFC બેંક સાથે 6000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: .56 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 7:55 થઈ રહી છે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એક ગીત અંતર્ગત સાંભળીએ ધ લીજન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મનું ગીત એ આર રહેમાન અને સુખવિંદર સિંઘના સ્વરમાં. સંગીત

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગાયક કલાકાર લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં સાંભળીએ મહેંદી રંગ લાગ્યો ચિત્રપટનું ગીત. સંગીતકાર અને ગીતકાર છે અવિનાશ વ્યાસ.

મહેંદી રંગ લાગ્યો ચિત્રપટનું ગીત આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ દિલ સે દિલ તક નોન સ્ટોપ ધમાલ પુરાની યાદે નયા જોશ હૈ દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ પ્રેમનગર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. સંગીત છે SD બર્મનનું અને બોલ છે આનંદ બક્ષીના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ સ્વામી ફિલ્મનું ગીત. સંગીતકાર છે રાજેશ રોશન અને ગીતકાર છે અમિત ખન્ના.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેની. ફિલ્મ છે ધ ગ્રેટ ગેમ્બલર. ગીતને સંગીત આપ્યું છે રાહુલ દેવ બર્મને અને બોલ છે આનંદ બક્ષીના.

કાર્યક્રમના અંતે સાંભળીએ યારાના ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં. સંગીત છે રાજેશ રોશનનું અને બોલ છે અંજારના.

યારાના ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા કિશોર કુમાર. મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ.

0: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, પ્રસ્તુત થાય છે શ્રવણ મધુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર હરિહરનના કંઠે ભક્તિ ગીત. રચના છે કવિ નારાયણ અગ્રવાલની અને સંગીત છે પંડિત હરિપ્રસાદનું.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: સાંભળીએ ગાયક કલાકાર દિનેશ નિર્વાણના કંઠે પ્રવીણ દત્તાની રચના, સંગીત છે ગોવિંદ બાથેરીનું।

0: માછો બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
0: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મળે.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કેમ છો? અમે કરેલ વાયદા પ્રમાણે આવી ગયા છીએ આપને મળવા અને કાર્યક્રમમાં આપને આવકારવા. સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ વાલભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિનાની વાત આવે ને એટલે બે મહત્વના દિવસો તરત જ યાદ આવે.
1: એક તો 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એ દિવસે આપણે આ પૃથ્વીના સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણની જાળવણીને લઈને જાગૃત થઈએ છીએ અને અન્યને પણ એ માટે પ્રેરિત કરીએ છીએ. બીજો આવો ખાસ દિવસ એટલે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, જ્યારે આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થઈએ છીએ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજીએ છીએ.
0: એવું કહેવાયું છે કે અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે કે અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી મળે? શાંતિ માટે તથા અનેક કષ્ટોમાંથી, તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે આપણા ઋષિઓએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન વગેરેની વ્યવસ્થા બનાવી છે. આજનો માનવી મનથી અશાંત છે, દુઃખી છે, તેમજ શારીરિક માનસિક વિકારોનો ભોગ બનેલો છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે યોગ.
1: આપણે જાણીએ છીએ કે યોગ એ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. યોગની કેટલીક મુખ્ય ટેકનિક્સ છે, જેમાં છે અલગ અલગ આસનો જે શરીરને તંદુરસ્ત, નિરોગી, લવચીક અને મજબૂત બનાવે છે. ત્યારબાદ છે પ્રાણાયામ, એટલે કે શ્વાસોચ્છ્વાસને નિયંત્રિત કરવાની ક્રિયાઓ જે મનને

0: આપણને શાંત અને એકાગ્ર બનાવે છે.
1: ત્યારબાદ છે ધ્યાન, એટલે કે મેડિટેશન. મનને એકાગ્ર કરીને આંતરિક શાંતિ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે થોડા આસનો કરી લીધા, પ્રાણાયામ કરી લીધા, એટલે યોગાભ્યાસ થઈ ગયો. પરંતુ એવું નથી. યોગનો અર્થ ખૂબ જ બહોળો છે, જેમાં જીવનશૈલીનો પણ સમાવેશ થઈ જાય છે, જેમ કે સારા આચરણ, નૈતિક મૂલ્યો અને સ્વ અનુશાસનના નિયમો.
0: યોગમાં અનેક પ્રકારના આસનો બતાવવામાં આવ્યા છે. એમાંથી કેટલાક મહત્વપૂર્ણ અને દૈનિક જીવનમાં જેનો સમાવેશ કરવો જોઈએ એવા આસનોની વાત કરીએ તો એમાં છે તાડાસન, જે આપણી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધારે છે.
1: વૃક્ષાસન, જે શરીરનું સંતુલન સુધારે છે અને પગને મજબૂત બનાવે છે.
0: ભુજંગાસન, પીઠના સ્નાયુઓ મજબૂત કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.
1: ત્રિકોણાસન, જે શરીરની લવચિકતા વધારે છે તથા પાચન ક્રિયાને સુધારે છે.
0: પશ્ચિમોત્તાનાસન, પાચન તંત્રને સક્રિય બનાવે છે તથા માસિક સ્ત્રાવની સમસ્યામાં પણ ઉપયોગી છે.
1: ધ્યાન માટેનું ઉત્તમ આસન છે પદ્માસન, જે મનને શાંત અને સ્થિર બનાવે છે.
0: અને છેલ્લે શવાસન, જે થાક અને તણાવ દૂર કરીને શરીરને સંપૂર્ણ આરામ આપે છે. શ્રોતા મિત્રો, યોગના ફાયદા મેળવવા માટે જરૂરી છે આપણા દૈનિક જીવનમાં આપણે એનો સમાવેશ કરીએ, યોગ્ય પ્રશિક્ષકના માર્ગદર્શનમાં યોગ કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ.
1: મિત્રો, સ્વસ્થતાની આ વાતને આગળ વધારીએ અને જાણીએ વિમેન વેલનેસ વિશે ડોક્ટર મીના શાહ પાસેથી.

0: શ્રોતા મિત્રો નમસ્કાર. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપણી સાથે છે ડોક્ટર મીના શાહ. ડોક્ટર મીના હેલ્થ એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ અને પ્રિવેન્ટિવ હેલ્થ કન્સલ્ટન્ટ છે. શ્રોતા મિત્રો, આજે એમની પાસેથી સ્ત્રી આરોગ્ય વિશે વાત કરીશું અને જીવનના દરેક પડાવે સંભાળ, સમજણ અને સન્માન આ વિશે થોડી વિગતે વાત કરીશું. ડોક્ટર મીના શાહ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: ડોક્ટર મીના શાહ, સ્ત્રીનું આરોગ્ય એ એકચ્યુઅલ જોવા જઈએ તો ખૂબ જ મોટો વિષય છે, તો એમાંથી આજે આપણે કયા કયા મુદ્દાઓને આપણી વાતચીતમાં આવરી લઈશું?
1: આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય ઉપર જે દરેક ઘર, દરેક પરિવાર અને આખા સમાજ સાથે જોડાયેલો છે, સ્ત્રી આરોગ્ય, અને તે જીવનચક્ર સાથે આપણે સાંકળીશું. જ્યારે આપણે આરોગ્યની વાત કરીએ ત્યારે ઘણીવાર એવું લાગે કે દવાઓ, ટેસ્ટ, હોસ્પિટલ અને બીમારીના સુધી જ એના વિચારો સીમિત રહી જાય છે. પણ ખરેખર સાચું સ્વાસ્થ્ય એટલે શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ, લાગણીસભર સંતુલન અને સારા સંબંધો, અને જીવન જીવવાની ખુશી અને આનંદ.
0: ખૂબ સાચી વાત કરી આપે.
1: સ્ત્રીનું જીવન સતત બદલાતું રહે છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી દરેક પડાવ તેની અંદર નવી જવાબદારીઓ, નવા પરિવર્તનો અને નવા પડકારો લાવે છે, અને તેથી સ્ત્રીના આરોગ્યને આપણે લાઈફ સાયકલ અપ્રોચ એટલે કે જીવનચક્ર સાથે સાંકળી શકીએ છીએ. જો યોગ્ય ઉંમરે યોગ્ય સમજ મળે, યોગ્ય સહારો મળે અને તે શારીરિક અને માનસિક સમસ્યાઓને શરૂઆતમાં જ તેને ઓળખી અને તેને અટકાવી શકાય તો એ સ્ત્રીનું જીવન સરસ રહે અને એના હિસાબે તેના કુટુંબ અને સમાજનું પણ સ્વાસ્થ્ય અને સુખાકારી વધે.
0: વાહ, બહુ સરસ વાત કરી. હવે ડૉક્ટર મીના, આપે જણાવ્યું કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જે આપણે દરેક પડાવમાં જવાબદારીઓને કાળજી રાખવાની હોય, તો મુખ્યત્વે સ્ત્રીના આખા જીવનને આરોગ્યની દ્રષ્ટિએ, સાર સંભાળ કાળજીની દ્રષ્ટિએ કેટલા તબક્કાઓમાં વહેંચી શકાય?
1: આપણે તેને વહેંચી શકીએ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પછી લગ્ન અને માતૃત્વ, મેનોપોઝની આસપાસનો સમય અને વૃદ્ધાવસ્થા.
0: જી, હવે આપે અલગ અલગ તબક્કાઓની વાત કરી, તો આપણે આ દરેક તબક્કાઓમાં થોડીક ડિટેલથી વાત કરીએ. તો બાલ્યાવસ્થા એટલે કે બાળપણનો જે ગાળો છે એમાં કઈ રીતની કાળજી રાખવી જોઈએ અને શું શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
1: આમ તો આપણે કહીએ કે દરેક બાળક અગત્યનું છે અને દરેક બાળકની કાળજી સારામાં સારી રાખવી જોઈએ. છતાં પણ એવું પણ બને છે કે ઘણીવાર સમાજ તેના માટે મર્યાદાઓ છોકરીઓ માટે પહેલાંથી જ નક્કી કરી દે છે. ક્યારેક દીકરાને ખોરાક વધારે સારો મળે, ફળ ફળાદી દૂધ વધારે મળે અને દીકરીને જરૂર હોય તો જ આપવામાં આવે, અને ક્યારેક દીકરીનો રમવાનો સમય ન મળે, તેનો બધો સમય કામમાં જ વપરાય જાય, અને ક્યારેક લાગણીઓ જો છોકરી બતાવવા માંગતી હોય તો એમ કે છે નાની છે તને સમજણ નહીં પડે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ ઉંમરે મળેલો પ્રેમ, પોષણ અને સન્માન તેના સ્વસ્થ અને સુખી જીવનનો આધારસ્તંભ બને છે.
0: જી બિલકુલ. અને એવું કહેવાય પણ છે કે 6 વર્ષની ઉંમર સુધી બાળકના મગજનો વિકાસ મહત્તમ થાય છે.
1: બરાબર.
0: એટલે એટલા સમયગાળામાં બાળકને જે પણ સમજણ કે શીખ મળે છે એને જીવનભર કામ આવે છે.
1: એટલે આ ઉંમરે દીકરી માટે જરૂરી છે સંતુલિત અને પૌષ્ટિક આહાર, જેથી એના શરીર મગજનો વિકાસ સારામાં સારો થાય, પૂરતી ઊંઘ અને રમવાનો સમય, કારણ કે આ ઉંમર જ રમવાની છે, એ સમય એની પાસે કામ કરાવવામાં આવે તો એ સમય નીકળી જાય છે રમવાનો, વ્યક્તિગત સ્વચ્છતાની સારી ટેવો, અને એનું જે સંબંધ છે તે મોબાઈલની બદલે વધારે પ્રકૃતિમાં અને રમત ગમતમાં જોડાયેલી રહે છોકરી, અને સૌથી મહત્વનું છે કે પરિવાર તેને ખૂબ જ પ્રેમ આપે અને તેને ખૂબ ધ્યાન રાખે. આજના સમયે ઘણીવાર બાળકો તુલના કરે ભાઈ સાથે, એકલતા અનુભવે, ઘણીવાર મોબાઈલ વધારે પડતું વાપરે, તો એનાથી છોકરીઓને તકલીફ પડી શકે છે.
0: બહુ જ સરસ વાત કરી આપે. અને આપે જેમ કહ્યું એમ હવે તો બાલ્યાવસ્થાથી જ જરૂર પડે છે કે મોબાઈલથી આપણે બાળકોને દૂર રાખીએ. હવે બાલ્યાવસ્થા પછી એક એવો તબક્કો આવે છે મેમ, કે જ્યારે ખાસ કરીને સ્ત્રીઓમાં, બાળકીઓમાં શારીરિક બદલાવ આવતા હોય છે, એની સાથે સાથે ઇમોશન્સમાં પણ ઘણા બદલાવો આવતા હોય છે, આ અવસ્થા એટલે કિશોરાવસ્થા. તો કિશોરાવસ્થામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ બાળકીઓનું, એના વિશે?
1: સાચું કહ્યું તમે, આ જીવનનો સંવેદનશીલ સમય છે અને ઘણી છોકરીઓ માસિક ચક્રની શરૂ થયા પછી ડરે છે. તો એક તો કામ એ કરવું જોઈએ કે ઘરની સ્ત્રીઓ એટલે મમ્મી, મોટી બહેન એ બધાએ એને સમજાવવું પડે પહેલાંથી કે માસિક ચક્ર એટલે શું છે, જેથી એ તે ડરે નહીં. એ કોઈ બીમારી નથી, એ શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે, તેના વિશે શરમ અનુભવવાની પણ જરૂર નથી. જો ધ્યાન રાખવાની વાત કરીએ તો કારણ કે એનું માસિક ચક્ર શરૂ થયું છે, તેને વધારે આયર્ન અને પ્રોટીનની જરૂર છે. દર મહિને 80 થી 100 મિલીલીટર લોહી શરીરમાંથી નીકળી જવાનું છે. હવે નિયમિત રમત ગમત અને કસરત તેના શરીરને વધારે સ્વસ્થ બનાવશે અને વિકાસ વૃદ્ધિ વધારશે. ઓફકોર્સ પહેલા વાત કરી તે મોબાઈલ અને સ્ક્રીનનો ઉપયોગ, મર્યાદિત ઉપયોગ જે ઘણીવાર આ સમયે વધી જતો હોય છે. યોગ્ય ઊંઘ, માનસિક આરોગ્ય અને સારું ભણવાની ક્ષમતા અને ઉત્સાહ, આ બધું એને ખૂબ જ જરૂરી છે અત્યારે.
0: જી, અને કિશોરાવસ્થા પછી અભ્યાસ પણ પૂરો થઈ જાય અને પછીનો તબક્કો આવે છે લગ્નનો અને લગ્ન પછી માતૃત્વનો. તો લગ્ન પછી સ્ત્રીના જીવનનો એક નવો જ અધ્યાય શરૂ થાય છે, એક નવા જ પરિવારમાં એ જાય છે. તો એ વખતે સ્ત્રીની એટલે એ દીકરીની કેવી રીતે કાળજી લેવી જોઈએ?
1: એક વાત કહેવાની રહી ગઈ જે ખાસ અગત્યની છે કે આપણે આપણી છોકરીઓની સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે. યુનો છોકરીઓ સમજે કે કોની સાથે કેવી રીતે, કોઈ વ્યક્તિ એની સાથે કેવું વર્તન કરી શકે ને કેવું ના કરી શકે, ક્યાં સ્પર્શ કરી શકે ને ક્યાં ન કરી શકે, તો એને હિંમત આપવી પડે કે કંઈ પણ ખોટું થાય તો મા બાપને આવીને વાત કરે. ડરવાની જરૂર નથી, છોકરીનો વાંક નથી, જે કરે છે તેનો વાંક છે. જો તેને એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ આપવામાં આવે તો તે આવી તકલીફોમાંથી બચી શકે.
0: એટલે એ વખતે મા બાપે પણ એ રીતે રિએક્ટ કરવું જોઈએ કે ભાઈ છોકરીને લડવાના બદલે એની સાથે પ્રેમ અને હૂંફથી વાત કરવી જોઈએ.
1: જે વ્યક્તિએ ભૂલ કરી છે તેને ખબર પડવું જોઈએ કે આમ ન કરાય. પછી એ ઘરની વ્યક્તિ હોય, બહારની હોય, પણ આ ખૂબ જરૂરી છે. નહીં તો છોકરીઓ ડરી ડરીને પોતાની સાથે કંઈ તકલીફ પડે તો વાત નથી કરી શકતી.
0: સ્પર્શની સમજ આપવી જરૂરી છે કે કયો સ્પર્શ યોગ્ય કહેવાય અને કયો સ્પર્શ અયોગ્ય છે.
1: તો આ વાત ખાસ અગત્યની છે જે ઇવન નાની છોકરીઓથી માંડીને કિશોરાવસ્થા સુધી આ કાળજીની જરૂરી છે અને દરેક છોકરીને પોતાની સન્માન સાથે જીવી શકે તેના માટે આત્મવિશ્વાસ, થોડી પોતાની સલામતીની કાળજી અને તૈયારી અને જરૂર પડે તો પૈસા કમાઈ શકે તેવું ભણતર.
0: જી,
1: તો અલ્પાબેન તમે હમણાં વાત કરી કે લગ્નનો સમય આવે પછી લગ્ન થાય, માતૃત્વ આવે, આ બંને બી ખૂબ જ અગત્યના પાસા છે જીવનના, પણ એ ખૂબ મોટા બદલાવ પણ છે સ્ત્રી માટે. લગ્ન પછી એના જીવનમાં નવો અધ્યાય આવે છે, નવા સંબંધો, નવી જવાબદારીઓ, ઘણી અપેક્ષાઓ અને ઘણીવાર પોતાની જરૂરિયાતને પાછળ મૂકી દે છે. તો અને માતૃત્વ આવે ત્યારે તો જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. તો આ સમયે સ્ત્રીઓએ અગેન પોતાની સલામતીનું ધ્યાન રાખવાનું છે. પોતાની ઈચ્છા વગર કોઈ એને અડી ના શકે તે અગત્યનું છે. અને ઓફકોર્સ ફિઝિકલ વાયોલન્સ એની સાથે કોઈ ના કરે, અને કરે તો પોતે ના પાડી શકે કે ના આ નહીં ચાલે. આટલો આત્મવિશ્વાસ જો તેને પિયરથી મળવામાં આવે અને તે લડવાની બદલે આટલું ના પાડતા શીખી શકે અને કોન્ફિડન્સથી, તો આપણે સમાજ આમાંથી બહાર આવી શકે છે. આ એક અગત્યનો મુદ્દો છે. અને હવે જ્યારે વાત કરીએ તો સ્ત્રી માતા બને ત્યારે, કારણ કે ગર્ભાવસ્થા અને માતૃત્વ દરમિયાન માત્ર શરીર જ નહીં પણ એક સ્ત્રીનું મન બદલાય છે. એને ઘણી સ્ત્રીઓને થાક લાગે, ચિંતા થાય, મૂડમાં બદલાવ આવે, એકલતા લાગે અને ક્યારેક ડિપ્રેશન પણ આવી જાય. પણ એ સમયે એને વધારે હિંમતની જરૂર છે, વધારે જાણકારીની જરૂર છે કે પોતાની શું કાળજી રાખવી, બાળકને સારી રીતે, અંદર સારી રીતે મોટું થાય એના માટે પોતે શું કાળજી રાખવી. તો જરૂર છે પૌષ્ટિક આહાર અને સમયસર આહારની, અને પૂરતો આરામ મળે એને, કારણ કે આ સમયે એને આરામ થોડો વધારે જોઈશે. નિયમિત ચેકઅપ કરાવવા જાય, હળવી કસરત કરે અને ચાલે, પરિવાર તરફથી અને પતિ તરફથી તેને સહયોગ મળે વધારે, અને લાગણીસભર એની સાથે સમજણ સાથે આગળ વધારવામાં આવે, અને એના પર કોઈ પણ પ્રકારનું એવું દબાણ કરવામાં ન આવે કે છોકરો છે કે છોકરી તપાસ કરાવે.
0: હા, કારણ કે માત્ર બાળકનો જન્મ નથી થતો પણ એ વખતે એક નવી માતાનો પણ જન્મ થાય છે. હવે આટલા બધા ફેરફારોનો સામનો કર્યા પછી એક સૌથી મહત્વનો તબક્કો આવતો હોય છે, જ્યાં ફેરફારોના ઉછાળા આવે છે એવું કહી શકાય, એ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. મેનોપોઝના તબક્કા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
1: હા, મેનોપોઝનો સમય એવો આવે છે સ્ત્રી માટે કે એના છોકરાઓ મોટા થઈ ગયા હોય, કોલેજમાં જતા થઈ ગયા હોય, કદાચ થોડા વહેલા લગ્ન થઈ ગયા તો પરણી પણ ગયા હોય. પણ ઘણી સ્ત્રીઓ મેનોપોઝ વિશે ખુલ્લી રીતે વાત નથી કરી શકતી. આ સમય તેના જીવનમાં ખૂબ જ મોટો શારીરિક અને માનસિક ફેરફાર લઈને આવે છે. હોર્મોનલ બદલાવને કારણે તેની ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે, ચીડચીડાપણું થઈ શકે છે, થાક વધારે લાગે છે, હાડકા નબળા પડે છે, તો જો ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો થોડીક ઇન્જ્યુરીથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. એટલે વજનમાં ફેરફાર થાય છે, અને જો વજનમાં ફેરફાર થાય તો બીજી બધી બીમારીઓ આવે છે, અને સૌથી વધારે માનસિક તકલીફો, એકલતા અને ખાલીપો લાગે છે. તો ઘણી સ્ત્રીઓ વિચારે છે કે હવે જીવનમાં કંઈ નવું બાકી નથી રહ્યું, પણ આ સમય અંત નહીં, પણ પોતાને ફરી ઓળખવાનો, પોતાને ફરી સમય આપવાનો, પોતાને થોડો વધારે પ્રેમ કરવાનો સમય છે. તો થોડો વધારે સમય છે તો થોડું ચાલવા જાઓ, યોગ કરો, કેલ્શિયમ પ્રોટીન યુક્ત આહાર ખાઓ, નિયમિત ચેકઅપ કરાવવું ખૂબ જ અગત્યનું છે આ ઉંમરે, અને તમારી આજુબાજુ સકારાત્મક મિત્ર મંડળ બનાવો, તમારી ઉંમરની બહેનો સાથે મળો, વાતચીત કરો ખુલ્લા દિલે, અને મનગમતી પ્રવૃત્તિઓ કરો. જે તમને ગમતું હોય તે પ્રવૃત્તિ કરો. કોઈને સીવણનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને ડ્રોઈંગનો શોખ હોય જે અધૂરો રહી ગયો હોય, તો અત્યાર સુધી તમે બીજાને માટે જીવન જીવ્યા, પણ હવે સ્ત્રીઓ સમય પોતાને વધારે આપે તે ખૂબ જ અગત્યનું છે. ઓફકોર્સ સમાજ એમને સાથ આપે તે તો અગત્યનું છે.
0: એટલે કહેવાય છે કે મેન્ટલ હેલ્થ છે એ ફિઝિકલ હેલ્થ સાથે બહુ કનેક્ટેડ હોય છે, એ આ તબક્કા દરમિયાન આપણે સમજી શકીએ, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે જરૂરી હોય છે કે વાતચીત કરે.
1: હા, કારણ કે પરિવારને તો એમને ના સમજે કે એમને શું તકલીફ પડી રહી છે, સામેના તો એવું લાગે કે મમ્મી ચીડાયા કરે છે વધારે, કેમ થાકી જાય છે, કેમ આટલી બીમાર પડે છે. એટલે પણ આપણે વાત કરીએ કે અમારે જીવનનો બદલાવ છે,
2: એટલે એ વખતે જે ખાલીપો અનુભવે છે સ્ત્રી, એનાથી ડરવાના બદલે એ ખાલીપાને મનગમતા રંગ સાથે ભરી દે,
1: બહુ જ સરસ,
2: એ જીવન આખું અલગ થઈ જાય.
1: બહુ સુંદર વાત કરી.
2: અને એના પછી ડોક્ટર મીના શાહ, એક તબક્કો દરેકના જીવનમાં એવો હોય છે કે જે લોકો ઈચ્છે છે કે આ તબક્કો મારા જીવનમાં ન આવે, પરંતુ દરેકે દરેકે એ તબક્કાને ફેસ કરવો જ પડતો હોય છે, અને એ તબક્કો છે વૃદ્ધાવસ્થાનો તબક્કો. જ્યારે ઉંમર વધે ત્યારે લાગણી અને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, અને કોઈ પોતાની સાથે સમય વિતાવે એની વધારે જરૂર હોય છે, તો એ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ?
1: એ સમય દરમિયાન એક વસ્તુ તો અગત્યની છે કે પતિ પત્ની માટે વધારે એકબીજા સાથે સમય આપે તે જરૂરી છે, કારણ કે બંને એ સમયે ફિઝિકલી એટલે શારીરિક રીતે બહુ પ્રવૃત્તિમાં નહીં હશે, તો સાથે મળીને વાતચીત કરવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી, બને તો થોડું હરવા ફરવા જવું, આ બધું એક બહુ સારી રીતે વૃદ્ધાવસ્થા પસાર કરવા માટેનું એક અગત્યની વાત છે. તો સ્વાસ્થ્યનું ધ્યાન પણ સારું સાથે રાખી શકાય એ અગત્યનું છે. અને આ સમય તમે સાચું કહ્યું કે ફક્ત દવાઓ નહીં પણ લાગણીના સહારાની જરૂર પડે છે. તો એક તો પતિ પત્નીએ વધારે સહારો આપવો પડશે, કારણ કે આજના જમાનામાં છોકરાઓ ગામડામાં હોય કે નાના મોટા ગામમાં, આગળ પોતે ભણવા જાય, નોકરીએ બીજે જાય, એટલે ઘણા ઘરોમાં એવું બને છે કે ખાલી પતિ પત્ની જ એકલા હોય છે. એટલે ઘણી વડીલ સ્ત્રીઓ આખું જીવન પરિવાર માટે એમણે આપ્યું છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં ઘણી વાર તે લોકો એકલતા અને અવગણના અનુભવે છે, કારણ કે હવે મારું કોઈ અગત્યતા નથી રહી, મને કોઈ પૂછતું નથી. ક્યારેક તેમને પૈસા નહીં પણ માત્ર પ્રેમથી, તમે કહ્યું તેમ, સાથે બેસીને વાત કરે તેની જરૂર છે. તો વડીલ સ્ત્રીઓ માટે જરૂરી છે એ લોકો પણ હળવો અને પૌષ્ટિક આહાર લે, નિયમિત ચાલે. ચાલવું એક એવી ક્રિયા છે કે બધા જ કરી શકે, થોડું શરીરનું હલનચલન કરે. આજકાલ આપણે બધા યોગ વિશે જાણીએ છીએ, અને શક્ય હોય તો એમાં પણ ભાગ લે તો વધતી ઉંમર સાથે ખૂબ મદદ થશે. દવાઓ અને ચેકઅપનું ધ્યાન રાખે, વચ્ચેથી દવાઓ બીમારીને ડોક્ટરનું પૂછ્યા વગર બંધ ના કરે. એક વાત છે, ડાયાબિટીસ બીપી થયું હોય ને ડોક્ટર એમ લાગે હવે મને સારું છે તો દવા છોડાય એવું થતું નથી,
2: એટલે ડોક્ટરની સલાહ અનુસાર જ દવા લેવી જોઈએ કે છોડવી જોઈએ.
1: અને તમને જીવનને બોજ ન અનુભવો, તમારું જીવન બોજ નથી, પણ અત્યારે આટલા વર્ષો જે તમે મહેનત કરી અને જે થયા તેને થોડું માણવાનો અને શાંતિથી જીવન જીવવાનો સમય છે.
0: જી ડૉક્ટર મીના, આપે બહુ જ સરસ વાતો કરી અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી એવી માહિતી આપી. અંતમાં એક બધા જ શ્રોતા મિત્રો માટે આપના તરફથી સંદેશ આપી દેશો.
1: એક જ છે અગત્યનો સંદેશ કે સ્ત્રીનું સ્વાસ્થ્ય તે ફક્ત સ્ત્રીનો વ્યક્તિગત વિષય નથી, તે પરિવારના સુખ, બાળકોના ભવિષ્ય અને સમાજના વિકાસ સાથે સીધો જોડાયેલો છે. એક દીકરી કદાચ આત્મવિશ્વાસથી મોટી થાય, એક કિશોરીને સમજ વધારે મળે, જ્યારે માતાને સહયોગ મળે, જ્યારે મેનોપોઝમાં પણ સ્ત્રીને સન્માન મળે અને સાથ મળે અને વડીલો સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે, ત્યારે જ સાચા અર્થમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે અને આપણે સૌ સાથે મળીને આ કરી શકીએ છીએ. જો આપણે ઘરની દીકરીઓને, બહેનોને, માતાને અને દાદીઓને પણ થોડો વધારે સમય આપીએ, થોડી વધારે સમજ આપીએ, થોડું વધારે ધ્યાન આપીએ, એ લોકો તો આપણું ધ્યાન રાખે છે પણ આપણે પણ સામે રાખીએ તો સારું પડશે.
2: બિલકુલ, કારણ કે સ્ત્રી માત્ર પરિવાર નથી ચલાવતી પરંતુ તે પેઢીઓનું ઘડતર કરે છે, અને જો સ્ત્રી સ્વસ્થ હશે તો જ પરિવાર ખુશ રહેશે, અને જો પરિવાર ખુશ રહેશે તો સમાજ મજબૂત બનશે, અને જો સમાજ મજબૂત બનશે તો રાષ્ટ્ર સમૃદ્ધ બનશે.
0: જી, ડૉક્ટર મીના, કહેવાય છે કે એક સ્ત્રી છે એ પરિવારની કરોડરજ્જુ હોય છે, અને એ જ આપણે આ આખી વાતચીતમાંથી આજે સાબિત કર્યું અને એના વિશે સમજ્યા કે શા માટે. આપે સ્ટુડિયોમાં આવીને ખૂબ સરસ મજાની શ્રોતા મિત્ર
1: મને પણ બહુ જ મજા આવી. થેન્ક યુ.
2: નમસ્કાર.
0: ડોક્ટર મીના શાહે વુમન વેલનેસ વિશે ખૂબ સરસ માહિતી આપી. શ્રોતા મિત્રો, આશા છે કે સ્ત્રીના જીવનને વધુ સારી રીતે સમજવામાં અને વધુ સારું બનાવવામાં આ માહિતી ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે.
2: અને આ ઉપયોગી વાતો પછી હવે સમય છે એક ફરમાઈશી ગીત સાંભળવાનો. તો ચાલો સાંભળીએ ભાવનગર સૌરાષ્ટ્રથી વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું આ ગીત ભૂપિંદરના સ્વરમાં. ફિલ્મ છે જાલમ સંગ જાડેજા.

0: મિત્રો, મોટાભાગની શાળાઓમાં ઉનાળું વેકેશન પૂરું થઈ ગયું છે અને ફરી એકવાર બાળકોની હાજરીથી શાળાઓ ગુંજી ઉઠી છે. સાથે ભણતા મિત્રોને મળવાની ખુશી અને નવા ધોરણમાં આવ્યાનો ઉત્સાહ દરેક બાળકના ચહેરા પર છલકાઈ રહ્યો છે.
1: વાત તો સાચી છે અલ્પા, પરંતુ બધા જ બાળકો આટલા નસીબદાર નથી હોતા. ઘણા બધા બાળકો એવા પણ હોય છે જે શાળાના પગથિયા ચડ્યા જ ના હોય અથવા તો અડધેથી શાળાએ જવાનું છોડી દેતા હોય છે.
0: હા લિપિ, પરિવારને આર્થિક ટેકો મળી રહે એ માટે કેટલાક બાળકો નાનપણથી જ મજૂરીના કામમાં જોડાઈ જાય છે. મિત્રો, આજે છે 12 જૂન, એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન. નિર્દોષ અને માસૂમ બાળકોના બાળપણ પર લાગતું ગ્રહણ એટલે બાળ મજૂરી.
1: બાળક કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર નહીં, શાળાના ક્લાસરૂમમાં જ શોભે. આપણે એ નક્કી કરીએ કે આપણે બાળમજૂરીના નિમિત્ત ના બનીએ, તેને નાબૂદ કરવામાં સહકાર આપીએ.
0: તો મિત્રો, આ સંદેશ સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનું અમારું વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. થોડી જ વારમાં બપોરે બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 1 વાગે 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી જ વારમાં બપોરે 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી તકના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના પરિદ્રશ્યને બદલી રહી છે. શ્રી મોદીએ ભારતની મહિલા શક્તિને વિજ્ઞાન, અવકાશ અને નવીનતા જેવા ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી.
1: આજ ભારત વિમેન લેડ ડેવલપમેન્ટ કી રાહ પર ચલ પડા.
2: હમારી સરકાર ને મહિલાઓ કે લિયે સારે રાસ્તે ખોલ દિયે.
1: હમને કરોડો મહિલાઓ કે લિયે શૌચાલય બનવા કર ઉનકા સમ્માન બઢાયા. હમને ઉજ્જવલા સિલિન્ડર દેકર ઉને ધુએ જૈસી તકલીફો સે ભી બચાયા.
2: 3 કરોડ મહિલાઓ કો લખપતિ દીદી બનાને કા જો સંકલ્પ કિયા થા વો પૂરા હો ચુકા હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો પર આધારિત નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલ હાથ ધરી છે. સરકારની વિદેશ નીતિ દ્વારા ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે લેવામાં આવેલા પગલા વિશે સાંભળીએ એક અહેવાલ.
3: ભારત ને ઇન્ડિયા ફર્સ્ટ કે સિદ્ધાંત કો સબસે ઉપર રખતે હુએ અપની વિદેશ નીતિ મે નઈ ઉર્જા ભરી હૈ. પુરાને રિશ્તો કો મજબૂત કિયા હૈ ઓર નયે દોસ્ત ભી બનાયે હૈ. નવમ્બર 2025 મે શ્રીલંકા કે પૂર્વી તટ પર ચક્રવાત દિત્વા ટકરાયા થા. શ્રીલંકા કે લોગો કે સાથ ખડે હોકર ભારત ને ઉન્હે તુરંત માનવીય સહાયતા ઓર આપદા રાહત પહોંચાને કે લિયે ઓપરેશન સાગર બંધુ શરૂ કિયા. ચક્રવાત દિત્વા કે બાદ પ્રભાવિત ઇલાકો મે રાસ્તો કો ફિર સે જોડને ઓર મજબૂત કરને કે લિયે ભારત ને 14 લોહે કે અસ્થાયી પુલ ભેજે. ભારત કી વિદેશ નીતિ કી સબસે બડી સફળતા કોવિડ મહામારી કે દૌરાન દેખને કો મિલી. પિછલે 12 વર્ષો મે વેક્સિન મૈત્રી, ઓપરેશન સાગર બંધુ જૈસી પહેલો કે જરીએ ભારત એક ગ્લોબલ લીડર કે રૂપ મે આગે આયા હૈ. અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: સરકારે સંસ્થાકીય, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને રિટેલર્સ પાસેથી મોટર ઇંધણ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્થાનિક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરવા સૂચવ્યું છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. રિટેલર્સને દરરોજ ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર હાઈસ્પીડ ડીઝલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ આદેશ આ કટોકટી દરમિયાન સંગ્રહખોરી અટકાવવા માટે એક કામચલાઉ પગલું છે. તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદીપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની બિજોઈનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજત ચંદ્રક મેળવ્યું હતું. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઈ આરોગ્ય પહેલ માટે અને दामणीने ई गवर्नन्समां जिल्ला स्तरनी पहल आरोग्य संभाळ सुधारणामां डिजिटल साधनोना उपयोग माटे सुवर्ण चंद्रक मळ्यो छे। आ पुरस्कार पहली अने बीजी जुलाईना रोज राजस्थानना जयपुरमां योजानारी 29मी राष्ट्रीय ई गवर्नन्स परिषद दरमियान आपवामां आवशे। सुवर्ण चंद्रक विजेताने 10 लाख रूपिया अने रजत चंद्रक विजेताने 5 लाख रूपिया प्रोत्साहन पूरू पड़ाशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો। केन्द्रीय खाद्य और जाहिर वितरण मंत्री प्रहलाद जोशी आज डूंगी की खरीदी वधारवा खेडूतों ने वधु सारू वर्तर मळे ते माटे खाद्य

0: અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખરીદી કિંમત સુધારીને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1,650 કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયાને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માટે કિંમત નિર્ધારણ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવા અંગે ટેલિકમ્યુનિકેશન નિયમ 2026નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો છે. નવા લાગુ કરાયેલા ટેલિકમ્યુનિકેશન અધિનિયમ 2023ના માળખામાં અગાઉના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે જાહેર કરાયેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે આ મુસદ્દા નિયમ બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ ક્ષેત્રમાં વ્યવસાયની સરળતાને પ્રોત્સાહન આપવા અને હાલના વહીવટને સરળ બનાવવા રચાયેલ છે. આ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. નાગરિકો આગામી 27 જુલાઈ સુધી મુસદ્દા અંગે તેમના સૂચનો રજૂ કરી શકશે. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કલિકેશ નારાયણસિંહ દેવના જણાવ્યા અનુસાર રાણાએ ગઈકાલે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જર્મનીના મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાંથી ભારતીય ટુકડીની પરત ફરતી ફ્લાઇટ દરમિયાન બીમાર પડ્યા બાદ રાણાએ તાજેતરમાં તબીબી પ્રક્રિયા કરાવી હતી. નવી દિલ્હી પહોંચ્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ટ ફિક્સ કરવા માટે તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે એ સેવા આપી રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈ પેઈની ચેન સુ યુને 21-6, 21-9 હરાવી હતી. પીવી સિંધુએ સેમીફાઇનલમાં જાપાનની આકાને યામાગુચી સામે રમશે. યામાગુચીએ આજે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્માને 21-14 અને 21-14 હરાવી હતી. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્યમંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમમાં 6, કોલમમાં 2 અને કોઝીકોડ જિલ્લામાં 3 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં ઈદગાહ મેદાનમાં હજારો નિશસ્ત્ર પ્રદર્શનકારી પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા હતા. ગઈકાલે સસ્તા લૂંટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી ભીડ પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઈંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી કા યે અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. અબ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે ફિલ્મ સંગીત કા હમારા વિશેષ કાર્યક્રમ જય ભારતી.

AIR at 90. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ આનંદ બક્ષીની રચના, ગાયક કલાકાર કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ ધરમવીર ફિલ્મનું આ ગીત, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે ગાયક કલાકાર અનવરના સ્વરમાં મજરો સુલતાનપુરીની રચના સાંભળીએ, જનતા હવાલદાર ફિલ્મના ગીતમાં, સંગીત રાજેશ રોશનનું.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. મિત્રો, ફિલ્મ છે કાલા પથ્થર, જેના ગાયક કલાકાર છે ઉષા મંગેશકર અને મોહમ્મદ રફી. સંગીતકાર છે રાકેશ રોશન અને ગીતકાર છે સાહિર લુધિયાનવી.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં આનંદ બક્ષીની રચના ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ મહેબૂબા ફિલ્મના ગીતમાં સંગીત આર ડી બર્મનનું.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે પોપ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર કમલ ખાનના સ્વરમાં મહેબૂબની આ રચના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ અહીં પોપ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં આપ અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ સાંભળશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, તમને ખબર હશે કે આજના યુવાનોને જ્યારે જ્યારે આફ્ટર 10th કે પછી આફ્ટર 12th કે પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે ને ત્યારે પછી એની પાસે કોઈ પણ જાતની કરિયર હોતી જ નથી. એ લોકો ખુદ પોતે કહેવાય ને કે પોતે કારકિર્દી માટે ત્યારે પણ વલખા મારતા હોય છે આફ્ટર ગ્રેજ્યુએશન, કેમ કે એ લોકો દિશા શૂન્ય છે. એમને ખબર જ નથી હોતી કે તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ શું કામ કર્યું, અને જે વિષયમાં અધરવાઇઝ જે ફિલ્ડમાં શોખ હતો એ ફિલ્ડમાં તો મેં પસંદગી કરવાની રહી જ ગઈ, મેં બીજા ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરી નાખ્યું અને ત્યાર પછી પાછો એકડો ઘૂંટવો પડે. અને અધરવાઇઝ જે ફિલ્ડમાં તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે તે જ ફિલ્ડમાં એમણે ગમે કે ન ગમે ના છૂટકે તેમણે કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવી દેવું પડે છે અને પછી આર્થિક ઉપાર્જન જે છે એ કરવાની શરૂઆત કરી દેવી પડે છે. તો દોસ્તો, આ યુવા અવસ્થા એવી છે કે જ્યારે આપણે આપણી કારકિર્દી છે એ વ્યવસ્થિત રીતે જ્યારે પસંદ નહીં કરીએ તો આગળ આખું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક આપણે પસ્તાવવું પડશે. અધરવાઇઝ એ પસ્તાવો દિલમાં રાખી અને આપણે જે ક્ષેત્રમાં પછી કામ મળે છે એ ક્ષેત્રની અંદર આપણે કામ કરતા રહેવું પડશે. તો દોસ્તો, હજી આપણે યુવાવસ્થા છે, હજી આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે કે પછી આ 12th કમ્પ્લીટ કર્યું છે, જે કાંઈ હોય બરાબર, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને માસ્ટર ડિગ્રી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ, જે પણ ફિલ્ડમાં તમે હોય દોસ્તો. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે હવે પછીનું ડગલું આપણે એવું માંડવાનું છે કે ભવિષ્યમાં ક્યારેય પાછું વળીને જોવું ન પડે અને હંમેશા આપણે એવા જ ક્ષેત્રમાં કામ કરતા રહીએ કે જે ક્ષેત્ર આપણું પ્યારું ક્ષેત્ર હોય, આપણને ગમતું મનગમતું ક્ષેત્ર હોય. તો દોસ્તો, આજના આપણા કાર્યક્રમની અંદર આપણે એવા જ રાજકોટના જાણીતા શિક્ષણવિદને લઈને આવ્યા છીએ કે જેઓ યુવાઓને કારકિર્દીની ભવિષ્યની જે તકો છે એના વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપવાના છે, અને વ્યક્તિનું નામ છે શ્રી ઉદયન લોટિયા સાહેબ. તો ચાલો દોસ્તો, આપણે એમને સાંભળવાના છીએ, માણવાના છીએ અને જીવનની અંદર કારકિર્દીની તકો કેવી રીતે ઊભી કરી શકાય તેના વિશેની વાતો કરવાના છીએ. આ ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તાએ.

યુવાણી કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાનો માટે અત્યારમાં સમયમાં જો કોઈ પણ પ્રશ્ન મહત્વનો હોય તો

0: તે છે કારકિર્દીનો. કારકિર્દી શબ્દ એવો છે કે જેના દ્વારા યુવાનો પોતાની આવનારી જિંદગીના સુંદર સપના જોતા હોય છે. સારા વ્યવસાયની તક, સારી કારકિર્દીની તલાશ, આ બધું જ યુવાનો માટે મહત્ત્વનું બની રહેતું હોય છે. એટલે યુવાનો માટે કારકિર્દીની જે નવી દિશાઓ ખુલી રહી છે એની થોડીક વિગતો આજે આપણે ચર્ચવાની છે, અને આ માટે અમે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે રાજકોટના જાણીતા શિક્ષણવિદ શ્રી ઉદીનભાઈ લોટિયા, કે જેમનો બેન્કિંગ ક્ષેત્રનો દીર્ઘ કારકિર્દીનો અનુભવ અને એ ઉપરાંત પણ કોમર્સ, વાણિજ્ય વગેરે વિષયોના અંગ્રેજી માધ્યમોના પ્રાધ્યાપક તરીકે, સાથે શિક્ષણ ક્ષેત્રની અનેકવિધ નવી તરાહોના એક નિષ્ણાંત તરીકે 35 થી 40 વર્ષનો એમનો અનુભવ, આ ઉપરાંત રાજકોટની વિવિધ પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં તેમણે અધ્યાપન કાર્ય કર્યું છે, અને અત્યારે રાજકોટની જે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ તેઓ અધ્યાપન ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે. આવા ખૂબ જ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંત અને વ્યવસાય અને કારકિર્દીની દુનિયાઓના ખૂબ જ સારા જ્ઞાતા એવા ઉદયનભાઈ લોટિયા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. સૌપ્રથમ આપ સૌ મિત્રો વતી એમનું સ્વાગત કરું. નમસ્તે ઉદયનભાઈ, આપનું સ્વાગત છે.
1: નમસ્કાર સુધીરભાઈ, નમસ્કાર શ્રોતાજનો.
0: આજે આપણે ખૂબ જ મહત્વના વિષયની વાત કરવાની છે ઉદયનભાઈ, એટલે આપણે કારકિર્દીની કે વ્યવસાયની વાત કરીએ ને ત્યારે એના પાયામાં આવે છે સારા અભ્યાસક્રમની પસંદગી. તો આ વિશે થોડુંક માર્ગદર્શન આપ યુવા મિત્રોને આપો કે અભ્યાસક્રમની પસંદગી કઈ રીતે કારકિર્દીને વ્યવસાય માટે મહત્વની બની રહેતી હોય છે.
1: ચોક્કસ સુધીરભાઈ, આ બાબતમાં જો વાત કરીએ તો અત્યારે જે પ્રકારની જે પ્રવાહો પ્રવર્તમાન છે એ પ્રવર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીએ તો આપ સૌ જાણો છો એ પ્રમાણે દુનિયામાં ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે, અને એ પરિવર્તનો પ્રમાણે કારકિર્દી ક્ષેત્રે પણ ઘણા પરિવર્તનો થયા છે. તમે સાચું જ કીધું કે એના મૂળમાં અભ્યાસ છે, તો અભ્યાસ ક્ષેત્રે પણ એટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે કે જેને ધ્યાનમાં રાખીને તમારે તમારો યોગ્ય નિર્ણય લેવો પડે કે કયું ક્ષેત્ર પસંદ કરવું. આજે પહેલાં જેવી રીતે વિજ્ઞાન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહો હતા એ પ્રવાહો તો છે જ, પણ હવે આપણે એમ કહી શકીએ કે પ્રવાહો વચ્ચેની સીમાઓ જે હતી એ સીમાઓ હવે ધીરે ધીરે ભૂંસાઈ રહી છે, અને કદાચ એવું બની શકે કે ભવિષ્યમાં બધા પ્રવાહો એક જ થઈ જાય અને એ પ્રકારના જુદા જુદા વ્યવસાયલક્ષી કાર્યક્રમો, સિલેબસ એ અત્યારે યોજાઈ રહ્યા છે, અને એને ધ્યાનમાં રાખીને દરેક યુવાને પોતાને યોગ્ય હોય એ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવાની જરૂર પડે. આ ઉપરાંત સુધીભાઈ, આપ જાણો છો કે સૌથી પહેલી વાત તો એ છે કે દરેકે પોતાની જાતને પહેલાં જાણી લેવી પડે, એટલે કે જેમ શેક્સપિયરે કીધું છે કે નો ધાય સેલ્ફ, તો એવી રીતે પહેલાં તમારામાં શું છે, તમારું વલણ શું છે, તમારું કૌશલ્ય શું છે, તમારી આવડત શું છે, તમને કયું ક્ષેત્ર વધારે યોગ્ય લાગે છે, કયું ક્ષેત્ર વધારે ગમે છે, એને ધ્યાનમાં રાખીને જો તમે તમારું કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો. હા, અલબત્ત એ હકીકત છે કે દરેક જગ્યાએ તક રહેલી હોવી જોઈએ, તક છે જ, પણ એ તક અને પોતાનું વલણ આ બધા બાબતોનો સમન્વય જો સુધીરભાઈ થાય તો ચોક્કસપણે યુવાનને પૂરતા યોગ્ય તક મળી શકે અને એનો મહત્તમ લાભ એના જીવનમાં આવી શકે. આપણે જાણીએ છીએ કે અત્યારના જીવનમાં ખાસ કરીને ધોરણ 12 પછી એ સાયન્સ એટલે કે વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય કે વાણિજ્ય હોય, પણ 12 પછીના જે કંઈ અભ્યાસક્રમ છે અથવા અભ્યાસ છે એ સૌથી વધારે અગત્યનો છે, અને એ જ સમયે સાચું નિર્ણય લેવાની જરૂર પડે, અને એના માટે યુવાનોને માર્ગદર્શન સાચું મળે તો આપોઆપ જ એ યોગ્ય ક્ષેત્ર પસંદ કરી અને પોતાની જિંદગીના હવે પછીના બીજા જે 50 થી 60 વર્ષ છે એ વ્યવસ્થિત રીતે એનું ઘડતર કરવાની અત્યારથી શરૂઆત કરી શકે.
0: જી, ખૂબ ઉપયોગી વાત આપે કરી કે અત્યારના સમયનો જે એક ચેલેન્જિંગ વિષય છે, જે પડકારરૂપ એક વિષય છે, તે છે કારકિર્દીની સારી પસંદગી અને સારી એની પોતાની ધારણાઓ અને આશાઓ, અને એ માટે યુવાનો મહેનત કરતા હોય તો અભ્યાસની પસંદગી ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે. ઉદયનભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી.
2: દોસ્તો, ઉદયન લોટિયા સાહેબને આપણે આમ જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. તો પ્રસ્તુત છે મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે કર હર મેદાન ફતે. ફિલ્મ છે સંજુ, ગીત ગાયું છે સુગવિંદર સિંઘે, સંગીત આપ્યું છે વિક્રમ મોન્ટ્રોસે, અને લિરિક્સ લખ્યા છે શેખર અસ્તિત્વા. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે દોસ્તો. આપણે સાંભળી રહ્યા હતા શ્રી ઉદયન લોટિયા સાહેબને, તો ચાલો ફરી વખત એમની સાથે જોડાઈ જઈએ.
1: હવે આપણે આ કારકિર્દીના અને વ્યવસાયના જે અત્યારના નવા સમયના વિકલ્પો છે, નવી દિશાઓ છે, એની થોડીક વાત કરીએ.
2: સુધીરભાઈ, આપણે જાણીએ છીએ કે અત્યારે ધીરે ધીરે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જેમાં જુદા જુદી જે સીમાડાઓ છે અથવા જુદા જુદા જે માળખાઓ છે, એ માળખાઓની સીમાઓ છે એ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે. અને કદાચ હવે એવું બની રહ્યું છે કે તમે જો વાણિજ્ય ક્ષેત્રમાં છો અથવા વાણિજ્ય ક્ષેત્ર તમે પસંદ કરેલું છે, તો એવું નથી કે વિજ્ઞાન ક્ષેત્ર તમે ન પસંદ કરી શકો પહેલાંની જેમ. હવે અત્યારે તમે વાણિજ્ય હોય કે વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે તમે પ્રવેશ મેળવી શકો છો. એ મોટા મોટો ફાયદો અત્યારના યુવાનોને મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ જે આવી છે અને જેનો અમલ થઈ રહ્યો છે, જે ખૂબ જ વિઝનરી જેને કહેવાય કે દ્રષ્ટિવાળી છે, તો એ નીતિને કારણે આજે પરિસ્થિતિ એવી છે કે તમારા માટે કોઈ બારણા બંધ નથી. તમને એમ લાગે છે કે મારે જ્યારે હું આ ભણવું છે અથવા મારે આ ક્ષેત્ર પસંદ કરવું છે, તો તમે એ ક્ષેત્રમાં જઈ શકો છો. પછી તમને કદાચ એવું લાગે, કારણ કે આ તો બધું સતત પરિવર્તનશીલ જગત છે ને, પરિવર્તનશીલ માનસ છે બધાનું, તો થોડાક સમય પછી એવું લાગે કે નહીં, મને એના કરતાં આ ક્ષેત્ર વધારે યોગ્ય હતું અથવા છે, તો તમે ફરી પાછા એ ક્ષેત્રમાં જઈ શકો છો. પહેલાં એવું હતું, સુધીરભાઈ આપ સૌ જાણો જ છો, કે તમે વાણિજ્ય પસંદ કર્યું તો પછી વાણિજ્ય સિવાય તમે કંઈ કરી શકતા નથી. પણ આજે એવું નથી. આજે વિજ્ઞાનવાળા વાણિજ્યમાં, વાણિજ્યવાળા વિજ્ઞાનમાં, એવી રીતે વિજ્ઞાનવાળા વાણિજ્યમાં પણ અને વિજ્ઞાનમાં પણ આવી શકી રહ્યા છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ડૉક્ટર બન્યા પછી પણ તમારી પાસે સતત અપગ્રેડેશન, અપડેશન સતત થતું રહેવું જોઈએ તમારા નોલેજની અંદર. તો એવું આજે દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં એ સતત મેળવવું પડે. આ ઉપરાંત સુધીભાઈ આપ જાણો છો કે અભ્યાસની સાથે સાથે અગત્યની વસ્તુ કૌશલ્ય છે. એટલે આજે હવે કોર્સ જ એવા બધા બની રહ્યા છે કે જેમાં કૌશલ્ય, સ્કિલ જેને આપણે કહીએ, આવડત જેને કહીએ યુવાનોમાં, એ નિખરી રહે એના માટેના પ્રયત્નો સરકાર પણ કરી રહી છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા એ પ્રકારના કાર્યક્રમો બનાવવામાં આવી રહ્યા છે. અને એની સાથે સાથે દરેક યુવાને પોતાને ઓળખી અને પોતાના માટે જરૂરી એવી જે કંઈ કૌશલ્યની જરૂરિયાત છે, એના માટેનું યોગ્ય ઘડતર અને યોગ્ય ખેડાણ કરે, તો ચોક્કસપણે એના માટે સોનેરી ભવિષ્યના દ્વાર ખુલી શકે છે.
1: આ ખૂબ સરસ વાત આપે કરી કે એ યુવાન છે એ દિશાશીલ બનવા માગતો હોય તો પોતે જ પોતાની જે નવી આવનારી સમયની દિશા છે નક્કી કરવા માટે આ વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી કોઈ પણ પસંદ કરે. ને ક્યારેક એવું લાગે શરૂઆતના તબક્કામાં કે વિકલ્પ બદલવો છે, તો એની પણ હવે છૂટ સરકારશ્રીએ આપી છે, એટલે એ પોતાના ઈચ્છિત વિષયમાં આગળ વધી શકે. કારકિર્દીની દિશાઓની વાત કરીએ, નવા વ્યવસાયોની વાત કરીએ, તો ખૂબ જ પરિવર્તનશીલ જગતમાં ઉદયનભાઈ નવી ઘણી બધી જે શક્યતાઓ છે ઊભી થઈ છે. કોમ્પ્યુટર ક્ષેત્રનો એક યુગ પણ હવે નવી દિશા તરફ આગળ વધીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યો છે. આવા સમયમાં એવા વ્યવસાયની પસંદગી કરવી પડે કે જે વર્ષો સુધી યુવાનોને સાથ આપી શકે અને એમાં એ પોતાનું સ્થાન બરાબર જાળવી શકે, તો આ અંગે થોડીક વિગતે વાત કરો.
2: ચોક્કસ સુધીરભાઈ, આજનો જમાનામાં જે પરિવર્તન છે એ પરિવર્તન ખાલી ઉપર ચાલું નથી, પરંતુ માળખાગત પરિવર્તનો થઈ રહ્યા છે. એટલે તમે જેમ કીધું એ પ્રમાણે ધીરે ધીરે કમ્પ્યુટર ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. અત્યારે બધા યુવાનોને ડર લાગે છે. હું ઘણા બધા યુવાનો સાથે વાતો કરતો હોઉં છું ત્યારે મને ઘણા બધા પોતાનો ભય બતાવે છે કે આ એઆઈના આવવાના કારણે કદાચ અમારા માટે કોઈ ભવિષ્યમાં નોકરીની, રોજગારીની કે સ્વરોજગારીની કોઈ તકો રહેશે કે નહીં રહે. તો સુધીભાઈ, કોઈ પણ જગ્યાએ નવું જો સર્જન થાય એની પહેલાં થોડુંક વિસર્જન થાય, પછી જ નવું સર્જન થઈ શકે. તો અહીંયા થોડુંક વિસર્જન થઈ રહ્યું છે અને થાય છે, અને એને કારણે કદાચ શરૂઆતના સમયમાં એવું બની શકે કે રોજગારીમાં થોડાક તકલીફો ઊભી થાય. પણ જો તમારી પાસે સાચી સ્કિલ છે અને એઆઈનો આજે જે આપણા રોજબરોજની વસ્તુ બની રહી છે એનો ઉપયોગ જો આપ આગળ વધારશો, કરી શકશો, અને એને સંબંધિત કાર્યક્રમો જે બની રહ્યા છે, બને છે અને બનવાના છે, એમાંથી કોઈ એવા વિષયની અને એવા કાર્યક્રમની જો તમે પસંદગી કરશો, તો આપોઆપ જ તમને ઘણો બધો ફાયદો થઈ શકશે અને તમારે એવો કોઈ ભય રાખવાની જરૂર નહીં પડે. જ્યારે 1990-91માં કમ્પ્યુટરની શરૂઆત થઈ આપણા દેશમાં, ખાસ કરીને ઓનલાઈન સિસ્ટમ્સની, ત્યારે એક એવો ભય સેવાતો હતો કે કમ્પ્યુટર આના આવવાના કારણે રોજગારીઓ ઘટી જશે. આપણે આટલા 30 વર્ષના સમયગાળા પછી આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ કે કમ્પ્યુટર આવ્યા પછી રોજગારીઓ ઘટી નથી. હા, રોજગારીનું સ્વરૂપ બદલાણું છે, પણ રોજગારીઓ ઘટી નથી, એ ઉલટાની વધી છે. આ એક પ્રક્રિયા છે જેને આપણે ટ્રાન્ઝિશનલ પ્રક્રિયા કહીએ, રૂપાંતરિક પ્રક્રિયા, કે જેમાં એક રૂપાંતર થાય છે. તો એ રૂપાંતરમાંથી આપણે બધાએ નીકળવાનું છે, પણ એ આપણા માટે સોનેરી સૂરજ લાવે છે અને લાવે જ છે. અત્યારે ઘણા બધા યુનિવર્સિટીઝમાં એવા કોર્સિસ ડેવલપ થઈ રહ્યા છે. દાખલા તરીકે રાજકોટની અંદર જ આ વર્ષે જ મારવાડી અને દર્શન યુનિવર્સિટીએ એક એવો સિલેબસ સરસ મજાનો શરૂ કર્યો છે કે જેમાં જનરલી એઆઈ સાયન્સનું કામ છે અને સાયન્સના સ્ટુડન્ટ માટે તમે એન્જિનિયરિંગમાં હોઈ શકે, પણ તમે વિચાર કરો કે કોમર્સના સ્ટુડન્ટ એટલે કે વાણિજ્ય પ્રવાહના સ્ટુડન્ટ માટે પણ એમાં એવો પ્રોગ્રામ બનાવેલો છે કે જેમાં બીએસ જેને કહેવાય બેચલર ઓફ સાયન્સ વિથ એઆઈ એન્ડ મશીન લર્નિંગ, અને બીજો પ્રોગ્રામ છે બેચલર ઇન સાયન્સ વિથ એઆઈ એન્ડ ડેટા સાયન્સ. તો હવે બધી યુનિવર્સિટીમાં થશે, અને એ ખાલી આપણા રાજકોટની વાત નથી, અમદાવાદમાં એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં, અમદાવાદ યુનિવર્સિટીમાં, સુરત યુનિવર્સિટીમાં પણ આવા સિલેબસ પ્રેક્ટિકલી એઆઈ લર્નિંગ વાળા, કે જેમાં તમને મશીન લર્નિંગ અને સાથે ડેટા સાયન્સ શીખડાવે. અને ડેટા એનાલિટિક્સ નહીં, એ તો ઓલરેડી આવી જ ગયું છે બધા જગ્યાએ, પણ ડેટા સાયન્સ જેને કહીએ આપણે એ શીખડાવે એવા પ્રકારના પ્રોગ્રામ જે 4 વર્ષનો પ્રોગ્રામ છે કે જેમાં તમે કૌશલ્ય પ્રાપ્ત કરો, જેમાં એકદમ ઊંડાણભર્યું જ્ઞાન આપવામાં આવે, અને એના પરિણામે તમારામાં જે સ્કિલ, જે કૌશલ્ય, જે આવડત ઊભી થાય, જેની અત્યારે જરૂર પડવાની છે. હંમેશ માટે એક વસ્તુ યાદ રાખીએ કે અત્યારના જમાનામાં કદાચ એવું બનશે ભવિષ્યમાં કે જે પરંપરાગત કાર્યો હતા એ પરંપરાગત કાર્યો કદાચ હવે એઆઈ સંભાળી લેશે. દાખલા તરીકે એ ઉદાહરણ આપું તો એકાઉન્ટ કીપિંગ છે એ કદાચ જે પ્રાથમિક એકાઉન્ટ કીપિંગ કહીએ આપણે આમ નોંધ ને બધું, તો એ કદાચ એઆઈ સંભાળી લેશે, પણ નિર્ણયો લેવાનું કામ તો એઆઈ નહીં સંભાળી શકે. નિર્ણય આ ઉપરાંત સૌથી અગત્યની વસ્તુઓ જે અત્યારે મોટાભાગની યુનિવર્સિટીમાં જેનો ઉપયોગ વધી રહ્યો છે એ છે સંચાર કૌશલ્ય એટલે કે કમ્યુનિકેશન સ્કિલ. તો કમ્યુનિકેશન સ્કિલ તો એઆઈ કોમ્યુનિકેશન નથી કરી શકવાનું કોઈની સાથે. અમદાવાદમાં નેશનલ લો યુનિવર્સિટી છે, તમને ખ્યાલ છે જીએનએલયુ કહેવાય છે, તો જીએનએલયુ એના જે કંઈ કાયદાકીય બાબતોના અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં સંચાર કૌશલ્યનો ખાસ ઉપયોગ કર્યો છે અને ખાસ વધારો કર્યો છે કે જે વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે. એવી જ રીતે આપણી જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે, એમણે હમણાં જ ઓપન સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે એમના કાર્યક્રમમાં, કે જેમાં તમે માસ્ટર્સ ઇન સાયન્સ બટ કોઈપણ કોમર્સના સ્ટુડન્ટ પણ આર્ટ્સના સ્ટુડન્ટ પણ આવી શકે એવી રીતે ઇન સાયકોલોજી, ઇન ફિઝિક્સ, ઇન કેમેસ્ટ્રી, ઇન એકાઉન્ટન્સી, અને એની અંદર પણ સંચાર કૌશલ્યનો એક જુદો વિષય મૂકેલો છે. જ્યારે જ્યારે આવું કંઈ પણ બને છે ત્યારે નવી દિશાઓ ખુલતી જતી જ હોય છે, એટલે યુવાનો ભય રાખવાની જરાય જરૂર નથી. અહીંયા બહુ સારા પ્રોગ્રામ બની રહ્યા છે બધા જ શહેરોમાં અને બધા રાજ્યોમાં બધી યુનિવર્સિટીઓ દ્વારા, કે તમારી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. જો એ માહિતી યોગ્ય નહીં હોય તો આપણે નિર્ણય નહીં લઈ શકીએ, એટલે યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. અને એની સાથે સાથે સિલેબસ પ્રમાણે આપણી પોતાની આવડત, આપણી પોતાની સાનુકૂળતા અને આપણું પોતાનું અવલંબન જો ઊભું કરી શકીએ તો આ ચોક્કસપણે કોઈ જગ્યાએ તક નથી એવું કઈ છે જ નહીં.
0: દોસ્તો, શ્રી ઉદયન લોટિયા સાહેબનું ઇન્ટરવ્યુ આપણે આમાં જ આવી રીતે ચાલુ રાખીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો. તો સાંભળીએ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે ચક લેણ દે, ફિલ્મ છે ચાંદની ચોક ટુ ચાઇના, ગીત ગાયું છે કૈલાશ ખેરે, સંગીત આપ્યું છે કૈલાશ, પરેશ અને નરેશે. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: એક વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે દોસ્તો. આપણે સાંભળી રહ્યા હતા શ્રી ઉદયન લોટિયા સાહેબને, તો ચાલો ફરી વખત એમની સાથે જોડાઈ જઈએ.
1: તો મિત્રો, આપણને આ ખૂબ જ તેજ તર્રાર અને આપણા જેને કહેવાય કે રોમે રોમમાં એક પ્રકારની શક્તિ જગાવી દે એવી વાત આપણને ઉદીનભાઈ લોટિયાએ કરી કે અનેક દિશાઓ ખુલી રહી છે અને આપણે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે નવી દિશાઓ જ્યારે આપણે શોધતા હોઈએ ત્યારે આપણા મનમાં એક વિચાર એ પણ આવે કે આપણી પાસે બધી શક્તિને સામર્થ્ય તો છે, પરંતુ અંદરનો ઉમંગ, આપણા મનની જે શક્તિ છે એ ખૂબ મહત્ત્વની રહેતી હોય છે. અને એટલે જ મને એક બે પંક્તિઓ યાદ આવે કે સપને ઉની કે સચ હોતે હે જિન સપનો મેં જાન હોતી હૈ, સપને ઉની કે સચ હોતે હે જિન સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. આપણી અંદરની ઉમીદ, આપણી અંદરનો હોંસલો, આ એક આપણા નવી દિશાના ઉડાણ માટે ખૂબ જરૂરી હોય છે. બેન્કિંગ ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રમાં તો ઉદીનભાઈની કારકિર્દી ખૂબ દીર્ઘ રહી છે, પરંતુ મોટિવેશનલ ક્ષેત્રે, જે પ્રેરણાત્મક વાતોના ક્ષેત્રે પણ એમણે ઘણું પ્રદાન આપ્યું છે. તો છેલ્લે ઉદીનભાઈ, અમારા યુવા શ્રોતા મિત્રો માટે આપ ટૂંકમાં વાત કરો કે આ બધી અંદરની જે તાકાત છે, જાગૃતિ છે, મનની શક્તિ છે, આત્મવિશ્વાસ છે, આ એમણે કઈ રીતે જાળવી રાખવું.
2: ચોક્કસ સુધીરભાઈ, તમે સરસ વાત કરી. જે તમે પંક્તિઓ વાત કરી, પંક્તિઓ ખરેખર ખૂબ જ અદ્ભુત છે અને અર્થપૂર્ણ છે. એ પંક્તિઓના ધ્યાનમાં રાખીને જો કહીએ તો સામાન્ય રીતે હું ત્રણ એવા શબ્દો ઉપર યુવાનોને સાથે વાત કરું છું અને યુવાનોના ચારિત્ર ઘડતરમાં એ ત્રણ શબ્દો ઉતરે એવી કોશિશ અમે કરતા રહેતા હોય છીએ. એ ત્રણ શબ્દો અંગ્રેજીમાં પીથી શરૂ થાય છે, એટલે અમે એને સક્સેસ કીઝ ઓફ થ્રી પીઝ કહીએ છીએ. પણ ગુજરાતીમાં સાથે બોલીએ તો પહેલું છે પેશન, એટલે કે જુસ્સો. તમારામાં સૌથી વધારે તો જુસ્સો હોવો જોઈએ. જો તમારા મનથી તમે જુસ્સેદાર નથી, એટલે ઉત્સાહ નથી, તો તમે નથી મેળવી શકવાના. કારણ કે આ બધી વસ્તુમાં સતત કામ કરવાનો તમારો જુસ્સો જ તમને ઉચ્ચતમ શિખર સુધી લઈ જઈ શકે. જો એ તમારામાં જુસ્સો નથી તો નથી. એવી જ રીતે બીજું છે પરઝિવરન્સ. પરઝિવરન્સ એટલે અખૂટ ધીરજ. અખૂટ ધીરજ રોમ નામનું સિટી માટે કહેવાય કે રાતોરાત બંધાણું નહોતું. એવી રીતે રાતોરાત દુનિયામાં કાંઈ મળવાનું નથી, આપણને ઝડપથી કાંઈ મળવાનું નથી. જેટલી સમયની જરૂર પડવાની છે એટલો સમય આપવો પડશે, જેટલી કાર્યની જરૂર પડશે એટલું કાર્ય આપવું પડશે, મનને અને શરીરને એમાં ખૂંપાળવું પડશે. ત્યારે જ તમે તમારું જે કાંઈ ધ્યેય છે કે જે સોનેરી દિશા ખુલે છે એ ધ્યેય તમે પ્રાપ્ત કરી શકો. તો અખૂટ ધીરજ. અને ત્રીજું છે પેન્ચન, જેને કહે ધૂન. તમને લગન લાગી જવી જોઈએ કોઈ પણ વસ્તુ માટેની. એ લગન લાગે ત્યારે જ દુનિયાના દ્વાર ખુલે છે. અને લગન એક વખત જો લાગી જાય તો તમારા માટે કશું કોઈ બંધન રહેતું નથી, કોઈ જગ્યાએ તમારા માટે કોઈ વિઘ્ન રહેતું નથી, બધા જ પ્રકારના વિઘ્નો તમે પાર કરી શકશો. બસ આ ત્રણ શબ્દો ઉપર યુવાનો વધુ ને વધુ ખેડાણ કરો. ત્રણ શબ્દોને વધુ વધુ તમારા જીવનમાં ઉતારો. જુસ્સો, અખૂટ ધીરજ અને લગન. તો 100% અવકાશ પણ તમારા માટે કોઈ સીમા નથી.
1: વાહ. તો મિત્રો, આપણને ખૂબ જ આનંદ થાય આપણા શરીરના જેને કહેવાય કે રોમેરોમમાં એક પ્રકારનો શક્તિનો સંચાર કરી દે તેવી ઉર્જાભરી વાતો આપણને રાજકોટના બેન્કિંગ, શિક્ષણ અને પ્રેરણાત્મક ક્ષેત્રના જ્ઞાતા શ્રી ઉદીનભાઈ લોટિયાએ જણાવી. યુવાનો માટે કારકિર્દીની નવી દિશાઓ આ વિષય હતો, પરંતુ એ વિષય ઉપરાંત પણ અભ્યાસને લગતી અને વ્યવસાયને લગતી અનેક વાતો એમની પાસેથી આપણને જાણવા મળી. સમય થોડો મર્યાદિત છે, એટલે આપણે ફરી પાછો ભવિષ્યમાં જ્યારે સમય મળશે ત્યારે એમની આ જ્ઞાનવાણીનો લાભ લેશું. અત્યારે આ સ્ટુડિયોમાં આવવા બદલ અને અમારા યુવાન મિત્રો માટે આ સુંદર ઉર્જાસભર વાતો કરવા માટે ઉદયનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
2: આભાર સુધીરભાઈ.

તો દોસ્તો આ હતા રાજકોટના જાણીતા શિક્ષણવિદ શ્રી ઉદયન લોટિયા સાહેબ. તો તેઓએ આપણને શિક્ષણ વિષયની ઘણી બધી વાતો કરી છે, કારકિર્દી કેવી રીતે પસંદ કરી શકાય, તેના માટે કેટલી તકો ઊભી કરી શકાય, તમામ ઝીણવટભરી વાતો કરી છે. આશા રાખું છું કે આજનો આપણો કાર્યક્રમ છે તમને ખૂબ જ ગમ્યો હશે, તમે ખૂબ જ વાણ્યો હશે. તો ચાલો દોસ્તો આવા જ સુંદર વિચારો સાથે આવતીકાલે સાંજે 6:30 ફરી વખત મળીશું, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

જુઓ મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: શું તમે તૈયારી કરો સ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: આજના કાર્યક્રમમાં આપ સાંભળશો લતા મંગેશકરના કંઠમાં મીરાબાઈની રચનાઓ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ નાણાકીય સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તકોના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના લેન્ડસ્કેપને બદલી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिला नेतृत्व वाले विकास को बढ़ावा देने के लिए निरंतर कार्य किया है, जिसके सकारात्मक परिणाम विभिन्न क्षेत्रों में स्पष्ट रूप से दिखाई दे रहे हैं. उन्होंने कहा कि स्वयं सहायता समूह को सक्रिय सहयोग देकर महिलाओं को आर्थिक रूप से आत्मनिर्भर बनाने के प्रयास किए जा रहे हैं. प्रधानमंत्री ने कहा कि सरकार की नीतियां सम्मान, अवसर और सशक्तिकरण के सिद्धांतों पर आधारित है. इन प्रयासों से अब महिलाएं अपनी क्षमताओं को पहचानते हुए राष्ट्र निर्माण में अधिक प्रभावी भूमिका निभा रही है. श्री मोदी ने विज्ञान, अंतरिक्ष और नवाचार जैसे क्षेत्रों में भारतीय महिलाओं की बढ़ती उपलब्धियों की सराहना की. प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: केंद्रीय गृह मंत्री अमित शाह जणाव्यु छे के सरकार श्री अमरनाथ यात्रा पर जता श्रद्धालुओं माटे संपूर्ण सुरक्षा अने सरल यात्रा नो अनुभव सुनिश्चित करवा माटे संपूर्णपणे प्रतिबद्ध छे. श्री शाहे आज नवी दिल्ली में एक उच्चस्तरीय बैठक दरमियान आ वात कही. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શ્રી શાહે યાત્રા માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ આ હાંસલ કરવા માટે સંકલિત પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રીએ ડ્રોન, સીસીટીવી સર્વેલન્સ અને અદ્યતન દેખરેખ પ્રણાલી જેવી આધુનિક ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા સુરક્ષાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો, જે ફ્રન્ટિયર વિડીયો એઆઈને સસ્તું, સુલભ અને સુસંગત બનાવવા એક વિડીયો મોડેલ છે. નવી દિલ્હીમાં લોન્ચ ઇવેન્ટને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત એઆઈ મિશન હેઠળ સમર્થિત પાયાના મોડેલમાંથી એકનું લોન્ચિંગ ભારતની એઆઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે વારિયા સંશોધન આધારિત ક્ષમતા નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્વદેશી એઆઈ ક્ષમતાઓ વિકસાવવા અને એક જીવંત ડીપટેક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECIને 2025-26માં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કુલ આવક 18,554 કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો કર પછીનો નફો વધીને 578 કરોડ રૂપિયા થયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી. વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ aiarnews_abld ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે આજે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજો પર અમેરિકન નૌસેના દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓના પરિણામે બનેલી દુઃખદ ઘટનાઓમાં 3 ભારતીયોના જીવ બચાવી શકી હોત. મંત્રાલયે જણાવ્યું કે નાગરિક જહાજ સામે ઘાતક અને ખતરનાક માધ્યમોનો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે. મંત્રાલયે જણાવ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને આ સંવેદનશીલ સમયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યિક સલામતી, સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને રોકવા માટેના રાજદ્વારી પ્રયાસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઈરાને હજી સુધી અમેરિકા સાથે પ્રસ્તાવિત કરાર પર કોઈ નિર્ણય લીધો નથી. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વાટાઘાટો ટૂંક સમયમાં સફળતા મેળવી શકે છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદેહીએ જણાવ્યું કે વાટાઘાટોનો મોટાભાગનો મુસદ્દો પૂર્ણ થઈ ગયો છે. તહેરાનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલુ હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાઓ સ્થગિત કરી દીધા છે. જોકે ઈરાને જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અધિકારો અને અન્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે છે.
2: પશ્ચિમ એશિયા કે લીએ યે નઈ કૂટનીતિક કોશિશ બહોત મહત્વપૂર્ણ મોડ પર હો રહી હૈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કી હમલે રદ કરને કી ઘોષણા સે કુછ સમય કે લીએ યે ઉમીદ જગી થી કે ઇલાકે મે બડે ટકરાવ કો ટાલા જા સકતા હૈ. હાલાંકિ ઈરાન કા કહેના હૈ કે કિસી ભી અંતિમ સમજૌતે કો મંજૂરી નહીં મિલી હૈ ઓર મુખ્ય અડચનો મે ઈરાન કા પરમાણુ કાર્યક્રમ, રોકી ગઈ સંપત્તિ કી બહાલી ઓર હોર્મુઝ જલ ડમરૂ મધ્ય સે જુડી ભવિષ્ય કી સુરક્ષા વ્યવસ્થા શામિલ હૈ. ભલે હી બાતચીત કરને વાલે के पीछे काम कर रहे हो, लेकिन पूरे इलाके में सैन्य गतिविधियां जारी हैं. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: बैडमिंटन में पीवी सिंधु ए सिडनी में ऑस्ट्रेलियन ओपन टूर्नामेंट ने महिला सिंगल्स ने सेमीफाइनल में प्रवेश कर. ભારતીય ખેલાડીએ આજે એક તરફી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચાઇનીઝ તાઇપેની ચેન સુ યુને 21-6, 21-9 થી હરાવી. સિંધુનો આગામી મુકાબલો સેમીફાઇનલ મુકાબલામાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. યામાગુચી આજે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની તન્વી શર્માને 21-14, 21-14 થી હરાવી હતી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતની સૌથી મોટી બહુશાખાકીય ઔદ્યોગિક પરીક્ષણ પ્રયોગશાળા નેશનલ ટેસ્ટિંગ સેન્ટર NTHના પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી જોશીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં NTHનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ NTHના ડાયરેક્ટર જનરલ ડોક્ટર આલોક કુમાર શ્રીવાસ્તવને મળ્યા હતા. શ્રી જોશીએ પરીક્ષણ સંસ્થાને દેશભરમાં અત્યાધુનિક પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરીને તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા નિર્દેશ આપ્યો. કેબિનેટ સચિવ ડોક્ટર ટીવી સોમનાથને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ સાથેની બેઠકમાં નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પુનઃ પરીક્ષાના સુગમ, પારદર્શક અને સુરક્ષિત સંચાલન માટે તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી સોમનાથને જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રો પુનઃ પરીક્ષાના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, સાંભળીએ ગાયક કલાકાર ગોપાલ સોઢાના સ્વરમાં દાસી જીવનની આ રચના.

0: શ્રોતા મિત્રો, હવે સાંભળશો પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતારી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી.
2: इस पूरे रूप में 90 से ज्यादा एम्बुलेंसेस हो या 60 से ज्यादा हमारे फायर ब्रिगेड फायर फाइटर्स हो और दूसरे मशीनरीज हो, उसका उपयोग किया गया और इमीडिएटली ग्रीन चैनल किया गया. इसके साथ साथ क्योंकि ये जो परिसर था इसमें दीवाल थे, इस दीवाल को तोड़ा गया और इमीडिएटली जो ये प्लेन क्रैश के इंसिडेंट थे इसका बॉडीज जो उसको इवैक्यूएशन इमीडिएटली हॉस्पिटल में किया गया.
1: વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. દુર્ઘટનાની પ્રથમ વર્ષી આજે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું, આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્માણ પામશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.
3: આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કરેલું છે. બે પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડના રોકાણ સાથે સ્થપાનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો 37 ગીગાવોટનો રીએન્યુએબલ હાઇબ્રીડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશની ઉર્જા રાજધાની બની જશે. શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો સાથે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પ્રાથમિક શાળામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીથી પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર યોજાશે. દમણ ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર યોજાઈ 300 યુનિટ રક્ત એકત્ર કરાયું. ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર MOU થયા છે, જેનાથી રાજ્યની તમામ 16 સરકારી ઇજનેરી અને 31 સરકારી પોલિટેક્નિક કોલેજના 14,800થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ અધ્યાપકોને નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળશે. સરકાર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક

0: અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abidને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કામાં જિલ્લા સાયબર પોલીસે જિલ્લાના વિવિધ બેંક ખાતામાં કરેલી તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ ખાતાધારકો દ્વારા પોતાના ખાતાઓ ભાડે આપી બદલામાં કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું. તપાસમાં બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 282 કરોડના, જ્યારે કેનેરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી સીસીટીવી કેમેરાને પોલીસ સર્વેલન્સ માળખા સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી સીસીટીવી નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સરકાર પ્રત્યે આભાર માની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી સોડાની લારી ચલાવતા તુલસીરામ લોહારે જણાવ્યું કે અગાઉ ધંધા માટે તેમને ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડતા હતા, પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેમને તબક્કાવાર 10,000, 20,000, 50,000 સુધીની લોન મળી, જેના કારણે ધંધાને મજબૂતી મળી અને આવકમાં વધારો થયો.
1: 10,000 का लोन दिया था. 10,000 लोन पूरा होने के बाद मुझे 20 का दिया, 20 का फिर 30 का हुआ, इसके बाद मुझे 50,000 का लोन दिया. इससे मेरा धंधा का अच्छा गुजारा हुआ. बाकी आर्थिक स्थिति नहीं होने के कारण मुझे सरकार से स्वनिधि योजना से बहुत सहयोग मिला. मुझे सरकार का बहुत गुजारा करता हूँ. बहुत आर्थिक स्थिति खराब होने का सरकार से बहुत सहयोग मिला मुझे बिना इंटरेस्ट. छोटे व्यापारियों के लिए बहुत अच्छा है सरकार ने स्वनिधि योजना से.
0: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ તકે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ અ બર્ડ એટ વઢવાણ સિટી નામની પુસ્તિકાનું વિમોચન કરાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન્યજીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વર્ષ 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી વીજળીની 50% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 12 જૂન से लेकर 18 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में मेनली आपका दक्षिण गुजरात की जिला है उसी में यह संभावना रहेगा. वलसाड, दमन, दादरा नगर हवेली, तापी, इसके आसपास ही मेनली रहेगा. उसके आगे फिर आज जो नॉर्थ गुजरात की 2 डिस्ट्रिक्ट में आज हल्का से मध्यम बरसात का संभावना दिए है, बनासकांठा और साबरकांठा के लिए. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. મે 2024 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની વ્યક્તિગત મહિલા કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફલક વસાવાએ જણાવ્યું હતું કે હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ચંદ્રક જીતવાનું છે.
3: અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ હું 5th રેન્ક છે મારો અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ હું પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું. મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું.
0: પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આજથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારાયણપુરા ખાતે શરૂ થઈ છે. આજે મેન્સ અને અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. મેન્સ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં હિમાંશ દૈયા, હર્ષવર્ધન પટેલ, જીએ જાની, દેવભટ્ટ, હાર્દિક સોલંકી, માલવ પંચ

ચાલ જીત્યા છે, જ્યારે અંડર 19 બોયઝ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં આરવ સિંઘવી, દિવ્યા ભાવસાર, વંદન સુતરિયા, અંશ ખમાર અને જય મુંદાદાએ જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપીડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.